ગાયો. નાથ ફર્યા લીએ સાસ મંદરણ લોક ગયો, પરલોક ગવાયું. બાસકીઓ બિખ્યાન સો બેઠ કે એસે હી એસે સો બસ બતાયો.